0: तो चलो अभी हम बात करते हैं, आप बातें करी हैं कि अब गर्मी में हूँ फसल आप करी सकी, फसल नहीं करी थे आप वाड़ी, मतलब आप अधिकतर देखी कि हा बाजार में तो घनी सब्जियों अलग अलग प्रकार की सब्जियों है अने घनी महंगी भी थी गई हाल, कहीं नहीं भी सब्जी आप ली ली 40 रुपया थी कम मळे नहीं हर सब्जी है ने, तो आपू हूँ लगे कि आप अपना अपना अपना खेतर में हूँ हमने करी सकी।
1: देखो हमने फिलहाल ये हमने तो पानी ना दन आ गया से, तो इना पानी ना दनों में अगर कहनो भाई अगर सब्जी भाजी नु कई करवा चाहे तो हमने टूका टकला दन है तो कदाच कोई खो माती कहीं करी सके केम के हगला नहीं करी सके केम हगला कन पानी ने सुविधा नहीं थी सके। अने आपु जरे पानी ने सुविधा ना बारे में बात करिए ते घना बदा नेता या से त्या के से बोट ना समय मा के भाई तब मन बोट आल होते हूं तमन नर्मदा नदी नो पानी तमार ते पुगाड़ी, पण त्यो पानी तो ફેરવા હારું અને પકડવા હારું ઘણી જ મોટી વાત, પણ પાણી પીવા તક નહીં મળી રહ્યું
0: ખરી,
1: તો આજની તારીખમાં હું છે ઘણા લોકો આગળ કરવાની ઉમેદમાં છે બચારા પર તેના કારણે પાણીની સુવિધા નહીં મળે એટલે ત્યાં લોકો નહીં કરી શકે, એના માંથી હો માંથી લગભગ 5% યા 10% હિ આદમી કઈના જો પાણી હોય તે આદમી કરી શકે તે હું કરી શકે
2: કઈ
1: ખેતીવાડી કરે તે માંથી જૈસે ગવાળ ફળ હૈ યા ફેર ભીંડા હૈ યા ફેર તોરૈયા હૈ યા કારેલા હૈ યા એવી કઈક સબ્જી ભાજી લગાડી શકે,
2: ગલકી હૈ
0: હા ગલકા હૈ
1: ગલકા હૈ ટામેટા હૈ
0: ટામેટા હૈ બઢિયા। તે હમણે જૈસે કે આ પાણી આવવા વાળો છે હે ને, આપો સમય થઈ ગયો આ આપણ પાણી આયામાં છે થોડાક જૂરદન લે કાઢે ખરો, તે હમણે અધિકતર આપો દેખી કે જો રોપ તૈયાર કરવાનો સમય હે ને, આપણે કહી શકીએ કે હમણે અગર રોપ તૈયાર કરવાનો જો સમય છે યો છે હે ને, કે અગર આપણું ચાહીએ તો આપણ મરસનો રોપ તૈયાર કરી શકીએ ફેર આપણ ટામેટાનો કરી શકીએ હે ને, તે જો બી ભાઈ આપણ વાડી કરતો હોય મતલબ મોટા મોટા સ્તર પર કરે તો તેની હારું યો અસલ લેગી એક અસલ સમય હે ને કે આપણું એ આપણું કરી શકીએ, તો આ તમને શું લાગે મરસોની ખેતી મતલબ જેમ કે આપણું આખા ખેતરમાં મૂફળા કરીએ આખા ખેતરમાં આપણું મક્કી કરી દઈએ સોયાબીન કરી દઈએ અને અલગ અલગ આપણું ફસલ કરીએ દેખ્યા જાય તો મારે સુધા એના પાણીની ફસલ છે હે ને, તો એની ફસલને આપણ આપણો આપણો આપણું ઘણા કમ છે એની ફસલને કરીએ જબકી આપણ વગર મરસની તો આપણે આ ખાવાનું ભણે નહીં હે ને, તે શું કહેવું છે તમારા મરસમાનભાઈ?
1: મરસની ખેતી તો આપણું કરી શકી, મરસની ખેતીમાં ઉપજા બી અસલ છે અને મરસનો ફાયદો પણ છે કેમ કે આપણે મરસ ઘણા મોંઘા પણ છે, તો મરસની ખેતી કરવી એક અસલ ચીજ છે, પણ ખાસ કરીને એ વાત છે કે મરસની ખેતીમાં આપણને કદાચ કદાચ ઘાટો પણ થઈ જાય
0: બિલકુલ,
1: તો તેમાં સરકાર અગર મરસની ખેતી આપો કરીને સરકાર અગર આપણો ઘાટો થાય તો થોડો ઘણો આપણ પાસો એમાં કંઈક સરકાર આપણી મદદ કરે તો ફેર બીજી વખતમાં પણ આપણું મરસનું ખેતી કરવામાં બી અસર રહે, પણ અમુક અમુક હું છે કે કંઈક કોડાઈ જાય કંઈક મરસમાં એવો કંઈક કીટાણુ લાગી જાય મરસમાં કંઈક એવી આવી જાય તકલીફ તો ફેર મરસ નહીં લાગે, ત્યારે ઘણા ખરાને મરસ વેચવાની જગ્યા પર મરસ ખાવા તક ખુદા નહીં મળે।
0: બિલકુલ કુમાનભાઈ, તે ખરી વાત કહેતી કે મરસ આપણ હું છે કે એની વાતને મતલબ આપણું કરતી ઘણા લઈએ પણ આપણ ફેર તેમાં શું બીમારીઓ આવે તેની વખતે અગર અગર પૂરી ફસલ ખરાબ થઈ ગઈ તો ફેર આપણું લેવાનું દેવું પડી જાય હે ને,
1: લેવાનું દેવું પડે
0: હા, તો કંઈ ને કંઈ આપણું એમ દેખી કે આપણમાં એ વાતની થોડીક આપણ અવેરનેસની કમી છે હે ને, જો ચીજે મતલબ હમ બતાડવી જોઈએ થોડીક બોલના છીએ કે હમકો ઇસ ચીજ કે બારે મેં પતા નહીં હે ને, જાણકારી કી કમી હે જાણકારી કા અભાવ હૈ હમે હે ને। સલિયા ભાઈ તમાર હું કેવું અગર આપું મરસુની ખેતી કરવા માંગીએ તે કી કમ તારો અગર તારો હમણે તક તારો હું અનુભવ છે તારો કે તે અગર કદી કરી હોય યા તન હું લાગે કે મરસુની ખેતી તાજી હૈ યા ફિર આપું હમણે જે કરી રહ્યા યે તાજી છે?
2: નહીં મરસુની ખેતી ભી બઢિયા હૈ હું હે તિનમાં આપું કરી દઈએ તો સમય સમય પર આપણ દવા હે કંઈ બી નો ધ્યાન રાખીને કરવું પડે તો મરસુમાં ફાયદો ભી હૈ ઓર અહીં વહી સાહેબ આપણ પહેલે કંઈ દેખ લેતો અરે મરસ ખરાબ થઈ ગયા કંઈ નહીં કરીએ તો ફસલ નહીં ગયો આદમી એતરે અમે કોઈ સોટ મરસુની ખેતી કરી નહીં।
0: અચ્છા
2: થોડી બહોત ખાવા પૂરતી કર લઈએ
0: કર લઈએ ઠીક, અગર અગર આપણું કેવીકીની મદદ લઈને અગર કેવીકે વાળા અગર આપણ કે હું તમને મતલબ સમય સમય પર બતાડ હું ને એ આપણ મતલબ મરસ એનું ખેતર કરવા હારું અગર તમને પ્રોત્સાહન કરે તો તમે ઇન કરવા માંગો કે નહીં કરવા માંગો?
2: ઘડે આપણ કોઈ ભાઈ જાણકારી કદી આલે તો કરી બી શકીએ.
0: બિલકુલ
2: મહેનત કરી શકીએ આપણ.
0: બિલકુલ બિલકુલ હે ને. તો જેમ કે અગર અભી તો અમારે પાસ મતલબ દેખી આપું કે આપણી કન હમણે જાણકારીનો થોડોક અભાવ હે એની વજહથી આપું એમાં ઘણા કમ હે હમણે આપણે આપું દેખીએ તો આપણું ખાલી વાડી કરીએ આપું થોડીક શી કેમ ઘેર ખાય એટલા
2: ખાવા પૂરતી
0: અને ઘેર ખાવા પૂરતા આપણું હમણાં કરીએ હે. અધિકતર તો આપણું સોયાબીનમાં લાગેલા હે, આપણે મક્કી હે, સોયાબીન હે, આપણ જુવાર હે ને. તો આપણ પારંપરિક ધાન હજુ તક સાલીનું હે,
2: સાલીનું
0: છે. પણ હા આપણા કોદરા ને યાદ ખોવાઈ ગયા કેમ?
2: બધું ખોવાઈ ગયો.
0: હા કોદરા ખોવાઈ ગયા, રાળો ખોવાઈ
2: ગયો,
0: આવતો
2: હમણાં ના સ્વરા ઓળખે નહીં,
0: ઓળખે
2: ભી હતો. અગાડી ડોકરા હું બોલતા એક હામલી કરીને,
0: હામલી હા,
2: ફેર બાદલી,
0: બાદલી
2: એક હું બોલતા કુરી,
0: કુરી દેખે જાય તો આપણે કોદરા તો તમે કોઈ ના વરહું ઉદા મેલી દો કદી હળેલી ગળે નહી ત્યાં
2: કઈ નહી થાય
0: ત્યાં હે ને. ત્યાં કોદરા અને ભાગેલું ડગરું હતું કે હા હાફ ધનમાં તો પાછું બેઠું થઈ જાય હે
2: ને. દડે ધાન જો કોદરા ખાલી દા તૂઠણેલું ડગરું બી બેઠું થાય જાય એટલી તાકાત કોદરામાં હતી.
0: હા એટલી તાકાત કોદરામાં હતી ખરી. તો એ કોદરા હું એ મતલબ હું અગાડી એક જગા હતો ત્યાં કે મેં વાટે લાવ્યો કોદરા વાટીને હમણાં ની રાબડી સુધી આજુ આજ સુધી આપણું આપણું ભૂલી ગયા.
2: કોદરા ની રાબડી એવી લાગે કે આલે ની એવી લાગે.
0: એક બાવટાની એક ની કોદરાની એ આપણ અગર આપણું દેખીએ ને મોટા મોટા મોલુમાં તાર કે અસલ વેસાઈ રહી 150 હા 150 રૂપિયા કિલો. તો હું ખુદે દેખીને આવ્યો તાર કી તે બઢિયા વેસાય. પણ આપણું અહીંયા ધાન જૂનું ધાન આપણું થોડાક ખોઈ નાખ્યો,
2: ખોઈ નાખ્યો.
0: હા તો એની પર બી આપણું મતલબ કરી શકી યુ બી અસલ બઢિયા હે. લેકિન નાનું રહે ત્યારે અવેરવામાં કાઢવામાં
2: થોડીક
0: દિક્કત પડે થોડી.
2: ગાડી ડોકરા યુઝ કર્યું ને?
0: હા યુઝ કર્યું ને. યુ ખાધું
2: ને ગુજરો અધિકર ગુજરાની ફસલ કરતા જાતા ગુજરો કેમ કે ધાન રહેતું ને પેલું ગુજરો વેગો પાકી જતો
0: ખરો.
2: એની હારું ગુજરાનું કમાઈ કરતા ને કરતા ડોકરા.
0: હા ગુજરો હે અને ફિર હમલી હે,
2: હમલી હે,
0: હમલી વેગો આવી જાય સાળી ધાન
2: વેગો આવી જાય.
3: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम. आपनो रेडियो आपडी वाते
0: આતે. હા આપું ચર્ચા કરીએ કે કિકમ મતલબ કઈની ભી એક ખેતી આપું એ કરી તેની ખેતીમાં આપણને અસલ ફાયદો પડ્યો તે ખુમાનભાઈ તમે વતાડવા ચાહો કે મતલબ કઈની ખેતી તમારે અસલ સક્સેસ રહી કે બઢિયા તરીકે થી તેની તમારા પાકમાં બી આવી કમાઈ બી અસલ થઈ તેની કમાઈ થી?
1: દેખો એ સાલની કમાઈ તો આપણે દેખી શકીએ કપા મસ્ત રહ્યો.
0: અચ્છા
1: હા કપા એવી રીતે મસ્ત રહ્યો કે કપામાં કોઈ પણ જાતનો રોગ નહીં પડ્યો અને કપામાં કોઈ પણ પ્રકારનો જેસે કે વધારે પરેશાની નહીં આવી. તો કપા અસલ રહ્યો અને કપા પાક્યો બી ખરો અને કપા ઘણો મસ્ત રહ્યો અને કપાનો અસલ ભાવ બી અસલ હતો.
0: બિલકુલ. તે કપા મતલબ હું આપું દેખી તો એના સાલમાં કપા અસલ પાક્યો હે ને.
1: હા
0: બિલકુલ બિલકુલ. સલિયાભાઈ તમે શું કહેવા માંગો કે તમારી કઈની ફસલ મતલબ અસલ રહી?
2: મારે તો બસ એ કપા નહીં.
0: અચ્છા કપા તમે બી કપાસ કરેલો?
2: કપાસ કરેલો.
0: તો એને મતલબ વરે સાલ કપા કરો છે યા ફેર
2: વરે સાલ કરતા ઉન સાલ કપાની ફસલ બઢિયા રહી?
0: બઢિયા રહી. અચ્છા મતલબ હા
2: ઠીક રહી. ઓર ઇનમાં હું હે કે ભાવ બી બઢિયા રહ્યો તેત્રે અમુન કપા કમા ફસલ બઢિયા લાગી,
0: બઢિયા કમાઈમાં બી આવી હે ને. તે હા આવતે સાલ હું કરવાની હોસી રહા હે?
2: બસ આવતે સાલ તો દેખ સોયાબીન કરીએ તો સોયાબીનના પૈસા તો દિવાળી થાય ને પૂરા થઈ જાય,
0: થઈ જાય.
2: કપાસના પૈસા મન મળે હે,
0: મળે
2: હે. એના લેન દેન થોડી બહોત થાય એટલે આપણે કપા કરી.
0: અચ્છા તેરસિંહભાઈ તમાર શું કેવું મતલબ કઈની ખેતી તમાર ઠીક રહી? હા તેરસિંહભાઈ બોલો.
4: ખેતી બસ જે કફા મુફળી.
0: અચ્છા કફા મુફળી તમે બી કફા મુફળા કરેલા?
4: હા.
0: અચ્છા તે મતલબ કપાસ અસલ રહ્યો હે ને?
4: હા કપાસ અસલ રહ્યો અને સોયાબીન કરી સોયાબીનમાં બી ઈલળ પડી જાય.
0: હા સોયાબીનમાં બી ઈલળ પડે.
4: થુવર કરે થુવરમાં બી ઈલળ પડી જાય.
0: હા થુવરમાં બી ઝેરી ખાય હે ને. દવા નાખ્યા વગર તો કામ નહીં ચાલે,
4: કામ નહીં ચાલે.
0: તે આપણું મતલબ બજારની વાળી દવા વાપરો છે કે આપણે ઘેર બનાવેલી જૈવિક?
4: बाजार ही लावी हम दे
0: बाजार थी लावी ठीक ठीक ठीक अजमेर जी तमु ये कहीं नहीं फसल करेली तमु कहीं नहीं फसल में असल फायदा था ने इस साल तमु हूँ कहीं नहीं फसल करवानी हो सी रहा है
5: इस साल ये साल तमु कपाह करे लो
0: कपाह करे लो
5: तो कपाह ना भाव पी रहे हो तो कायदे सर ए भाव रहे वो जो है और ठीक रही हूँ
0: अच्छा कप्पा ठीक रहो ना हाँ आवते भी कप्पा करवाना विचार से
5: विचार थे पण आ हूं वाला केवो भाव आवे
0: केवो भाव आवे मतलब अजमेर जी हूं तन एम पूछवा मांगू कि आपणा लोग लेखू देखे छे ने कि आ हुन मोवडी मतलब डोळा कम लाग्या से ते मुफळा कम आवे अने आपण आमला जरी आमे है ना ते आपण गाम मा एक एक कैनु कैनु झाड रे या फिर झाडून देखिन कैनो लेखा देखे से हे केवी रीते
5: ना नोकरा है त्या करे से
0: हे करे ते हूं किरा है हुन हूं चर्चा मा आवीनो के आपण हूं पाकवानो से हुन
5: तर हामळी नहीं से
0: कोई हामळी हाल
5: नहीं हामळी
0: से अच्छा आपण सलिया भाई ते
3: आप सुन रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 एफएम
0: आपनू रेडियो आपड़ी बातें
3: रेडियो टांटिया भील 90.8 एफएम सुनने वाले सभी किसान साथियों का बहुत बहुत स्वागत करते हैं कार्यक्रम खेतीबाड़ी में और इस महत्वपूर्ण चर्चा को सुना और हम सभी किसान साथियों को जो हमारे स्टूडियो में उपस्थित थे उनका बहुत बहुत तहे दिल से धन्यवाद अदा करना चाहते हैं और खास तौर पर ऐसे ही हमारे किसान साथी यदि हमारे कार्यक्रमों को सुनते हैं आपको लगता है कि हमें अपने विचारों को दूसरों तक पहुँचाना है तो जरूर हमारे स्टूडियो में आइएगा अपनी बात को रखिएगा क्योंकि ये सामुदायिक रेडियो स्टेशन है आपके लिए है आपकी बात को रखने के लिए ये बहुत महत्वपूर्ण मंच आपके लिए बनाया गया है। तो साथियों हमारा वक्त हो चुका है आज के इस कार्यक्रम खेतीबाड़ी से जाने का आपके हमारी फिर होगी अगले कार्यक्रम में मुलाकात तब तक के लिए नमस्कार। ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम आपनू रेडियो आपड़ी बातें।

0: रेडियो स्टेशन 90.8 एफएम टांट्या भील रोज हांजे 6-8 वागे आपड़ी समस्या अने आपड़ो समाधान आपू रोज करहूं वातें खेती ना बारा मा अने कमाई ना बारा मा एत्रे हमलता रेजो टांट्या भील नो रेडियो स्टेशन 90.8 एफएम
1: આરજે ભાવના આપણ હંગલા ભાઈઓનો ઘરો ઘરો સ્વાગત કરીએ છે આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટેન્ટેબલ 90.8

આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆનો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ. સાથીઓ આવું હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.